હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. મિત્રો, હવે તો આપણે ગુજરાત વિશે ઘણું ઘણું જાણતા થયા, પણ આ ગુજરાતને વિશ્વ ફલક ઉપર જાણીતું બનાવનારની વાત કહેવાનું કેમ ભૂલાય? ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલી છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તમને ખબર છે કે ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા પણ આપ્યા છે, ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી જીનહા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર ખાતે 2 ઓક્ટોબર 1869 થયો હતો. શરૂઆતનો અભ્યાસ રાજકોટ ખાતે અને ત્યારબાદ ઇંગ્લેન્ડ ગયા હતા. આફ્રિકામાં તેમણે રંગભેદની નીતિથી થતો અન્યાય જોઈને પાછા ભારત ફરવાનું નક્કી કર્યું. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ લડતનો નવો જ વિચાર આકાર પામ્યો. આખરે તેમણે સફળતા મેળવી. આમ ગાંધીજી વિશ્વ માનવ બન્યા અને વિશ્વભરમાં મહાત્મા ગાંધી તરીકે જાણીતા બન્યા. તેમણે પોતાના વિચારો દુનિયા સમક્ષ મૂક્યા. તેમના આ કાર્યમાંથી પ્રેરણા લઈને વિશ્વના ઘણા દેશોએ સ્વતંત્રતાની જેહાદ જગાવી અને તેઓએ પણ સફળતા મેળવી. હજુ આજ પણ વિશ્વના અનેક દેશોમાં તેમના વિચારોના સમર્થકો જોવા મળે છે. વિશ્વ ગાંધીજીને મુઠ્ઠી ઉછેરા માનવ તરીકે યાદ કરે છે. આજે પણ ગુજરાતીઓમાં ગાંધીજીમાં જોવા મળેલી મક્કમતા અને શાંતિપ્રિયતા પ્રતિબિંબિત થાય છે. તો મિત્રો, ચાલો એક આ સરસ મજાનું ગીત સાંભળીએ.

વેલકમ બેક મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતાની સાથે જ આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. તેઓ સત્યવક્તા, નીડર, રાષ્ટ્રપ્રેમી અને મક્કમ મનોબળવાળા વ્યક્તિ હતા. તેથી જ તેઓ નાના અમથા ગામડામાં જન્મ્યા હતા, છતાં રાષ્ટ્રીય ફલક ઉપર છવાઈ ગયા. તેમના દ્રઢ મનોબળને કારણે જ તેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. સરદાર પટેલે બ્રિટિશ રાજ વખતના 565 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એક માહિતી અનુસાર જૂનાગઢ અને હૈદરાબાદના નવાબો ભારતમાં ભળવા માંગતા નહોતા ત્યારે સરદાર પટેલની રાજકીય કુનેહથી જ આ બંને રજવાડા ભારતમાં ભળ્યા. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા, જ્યારે મોરારજી દેસાઈ ભારતના બીજા નાયબ વડાપ્રધાન બન્યા. 1896 દક્ષિણ ગુજરાતમાં જન્મેલા મોરારજી દેસાઈએ 1930 અસહકારની ચળવળમાં ભાગ લઈને પોતાની પ્રતિભા ઉપસાવી. 1977 તેઓ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શાંતિ માટે પ્રયત્ન કર્યા. તેમણે જીવન જરૂરી ખાદ્ય સામગ્રીના ભાવો કાબૂમાં રાખીને લોકચાહના મેળવી હતી. તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેમણે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને પાકિસ્તાન મેળવ્યું હતું. તો ચાલો આ પરથી આપણે એક સરસ મજાનું ગીત સાંભળીએ.

વેલકમ બેક મિત્રો. 1892 માં જન્મેલા ઇન્દુલાલ યાજ્ઞિક એક પ્રખર સમાજશાસ્ત્રી હતા. તેમણે ઘણી રચનાત્મક પ્રવૃત્તિ કરી હતી. સ્વતંત્રતા પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી અને ઇન્દુ ચાચાના હુલામણા નામ તરીકે જાણીતા બન્યા. ગુજરાતના વડનગરમાં જન્મેલા ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન રહેલું છે. સાદી જીવનશૈલી, દ્રઢ સંકલ્પ શક્તિ અને કાર્ય પ્રત્યેનું સમર્પણ આ તેમના ઉમદા લક્ષણો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના અંદાજે 13 વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતને વિશ્વભરમાં એક ડેવલપમેન્ટ મોડેલ તરીકે સ્થાપિત કર્યું. ગુજરાત ટુરિઝમને વિકસાવવા માટે તેમણે ઘણા સફળ પગલાઓ લીધા. વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મના માધ્યમથી દેશ વિદેશની ઘણી મોટી કંપનીઓને ગુજરાતમાં ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ માટે આવકારી. 2014 તેઓ ભારતના 14મા વડાપ્રધાન બન્યા. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટીલ ડેવલપમેન્ટ યોજના જેવી બીજી ઘણી યોજનાઓ દ્વારા તેમણે ભારતને વિશ્વ સ્તરે કોમ્પિટિટિવ બનાવ્યું છે. આ ઉપરાંત અટલ પેન્શન યોજના, આયુષ્યમાન ભારત, સ્વચ્છ ભારત, ઉજ્જવલ યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ઘણી યોજનાઓ દ્વારા ગરીબોથી માંડીને મધ્યમ વર્ગના લોકોને સગવડતા આપી છે. જનધન યોજના દ્વારા ભારતીય બેન્કિંગ ક્ષેત્રે મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સમય સાથે બધા જખમ રૂજાઈ જાય છે, ના ચાહવા છતાં જિંદગી જીવાઈ જાય છે. લાખ કોશિશ કરી અમે છુપાવવાની, છતાં હોઠ પર એનું નામ આવી જાય છે. પણ મિત્રો, હું તો કંઈ છુપાવતી નથી અને મારા હોઠો પર હંમેશા તમારા સૌનું જ નામ હોય છે. સો સ્ટે હેપી એન્ડ હેલ્ધી. તો હવે આપ સવા સુંદર મજાનું ગીત સાંભળો અને તમારી મજાની મિત્ર માનસી તરફથી આવજો.